0: ચલો તમને આજે લતા મંગેશકર જી અને દિલીપ કુમાર એ બંનેનો એક બહુ જ રસપ્રદ ઇન્સિડન્સ કહું, એક કિસ્સો છે. દિલીપ સાહેબે એક વખત લતા મંગેશકરજીને નાનકડી ટકોર કરી. ટકોર એવી કે લતા, તારા પ્રોનાઉન્સિએશન્સ ક્લિયર નથી. તું જ્યારે પણ કોઈ હિન્દી ગીત ગાય છે તો એમાં એવું ક્લિયરલી ખબર પડી જાય છે કે તારી માતૃભાષા જે છે એ હિન્દી નથી. તારી હિન્દીમાં, તારી ઉર્દુમાં મરાઠી ટચ આવે છે. એટલે જ્યારે જ્યારે તું હિન્દી ગીત ગાય તો કોઈ મરાઠી વ્યક્તિ ગાઈ રહ્યું હોય એવું ક્લિયરલી ખબર પડે છે. લતાજીને આ નાનકડી ટકોર ખૂબ વધારે ચૂભી ગઈ. લતાજી પાછા આવ્યા, એમને એક ઉર્દુના ટ્યુટર રાખ્યા, ગુરુ કર્યા એમને, કે જેમને ઉર્દુનું બહુ જ સરસ મજાનું નોલેજ હતું. ડેડિકેશનથી ઉર્દુ અને હિન્દી બંને ભાષા શીખ્યા. એન્ડ બાય ધ વે લેટ મી ટેલ યુ કે આ જે ફેઝ હતો ત્યારે લતા મંગેશકર ઓલરેડી ખૂબ વધારે ફેમસ હતા. એમને કોઈ જરૂર નથી આ નાનકડી ટકોરને સિરિયસલી લેવાની, છતાં એમને લીધી. ટૂંક સમયના પછી એમની હિન્દી, એમની ઉર્દુ એમને એટલી બધી સ્પષ્ટ કરી કે બાકી કોઈ જ ગાયકની ના હોય. આજે વાત છે, આજે કિસ્સો છે, એ શ્રેયા ઘોષાલે એક ટીવીના શોમાં કરી હતી. એમને કહ્યું કે લતા મંગેશકરના પ્રોનાઉન્સિએશનમાં આ કિસ્સાના પછી જે નાનકડી બિંદી હોય ને હિન્દીમાં, એની પણ ક્લેરિટી આવતી હતી. જે નુખતા ઉર્દુમાં કહેવાય છે કે જે ભલભલા લોકો એમાં માથ ખાઈ જતા હોય, એ પણ એમનું એકદમ સ્પષ્ટ રીતે નીકળતું હતું. હવે આનાથી મારે અને તમારે કઈ વસ્તુ શીખવા જેવી છે? તો કે ટકોર તો મને અને તમને પણ ઘણા લોકો કરતા હોય. ક્રિટિસિઝમ ડેલી લાઈફમાં લોકો આપણું કરતા જ હોય. દર વખતે જરૂરી નથી કે આપણે એને નેગેટિવલી લઈએ. ઘણી વખત એવું બને કે ક્રિટિસિઝમ તમને સક્સેસના અલગ પથ ઉપર લઈ જાય, પર્સનલ ગ્રોથના પથ ઉપર લઈ જાય. લતા મંગેશકર જો એવું ઈચ્છતા કે છોડને યાર, આઈ એમ ઓલરેડી ફેમસ, આટલા બધા લોકો, આટલા બધા સંગીતકાર મને બોલાવે છે ને, જરૂર શું છે, તો કદાચ એમનું નામ આજે એટલું ના હોત કે જેટલું છે. શ્રેયા ઘોષાલ એમને આટલા વર્ષોના પછી કોઈ ટીવીના ઇન્ટરવ્યુમાં, ટીવીના શોમાં યાદ ના કરતા હોત. ટૂંક સમય પહેલા ગુજરાતી સાહિત્યના એક બહુ જ સારા લેખકે મને એક ઇવેન્ટમાં ટકોર કરી હતી. એમને મને કહ્યું કે કૃતાર્થ, તારું સાહિત્ય સારું છે એમાં ના નથી, પણ જો તારે વધારે સક્સેસફુલ થવું હોય, આગળ વધવું હોય ને તારા કરિયરમાં, તો આટલું પૂરતું નથી. તારે સાહિત્યમાં વધારે ઊંડું ઉતરવું પડશે, સાહિત્યનું વાંચન વધારે કરવું પડશે. મારી સાથે આ જ્યારે મને ટકોર કરવામાં આવી ત્યારે મારી સાથે પ્રોફેશનલી એસોસિએટેડ મારી ટીમના લોકો પણ હતા. એમને મને કહ્યું કે ના ના, બહુ સાંભળવા જેવી વાત નથી, આ લોકો તો ક્રિટિસિઝમ કર્યા કરે, તું જે કરે છે બરાબર કરે છે. મેં કીધું કે ના, એમણે જે ટકોર કરી છે એ બિલકુલ પરફેક્ટ છે, એ સચોટ છે, એના ઉપર કામ કરવા જેવું છે. અને મેં એના ઉપર કામ ચાલુ કર્યું, મેં મારું વાંચન વધાર્યું અને મને જેન્યુઅનલી ફરક દેખાય છે. ટકોર ઓલવેઝ નેગેટિવ નથી હોતી, જો તમે એને કન્સ્ટ્રક્ટિવ વેમાં લઈ શકો તો ખૂબ ફાયદો કરશે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: अपने घर में तो हर कोई शेर होता है, लेकिन शेर बनने के लिए घर भी तो होना चाहिए. इसीलिए Lion Mortgage, the king of mortgage industry.
4: Since over 15 years, Lion Mortgage has been assisting first-time home buyers with loan. Their experience and knowledge of mortgage industry really helps clients to get the best possible deals on refinance. A professional service with quick, accurate and impressive follow-up. Lion Mortgage offers special zero closing cost on refinance options.
2: For more information, call 732-339-3155. That is 732-339-3155.
5: दुर्गा पूजा का सेलिब्रेशन हो और कोलकाता का फ्लेवर ना हो, ऐसा कैसे?
6: मैत्री ब्रिंग्स यू थक, पूजा, आरती, भोग, सिंदूर खेला, कल्चरल प्रोग्राम्स एंड अ डिलीशियस डिनर, प्लस लाइव म्यूजिक बाय महालक्ष्मी अय्यर, अंकिता भट्टाचार्य एंड शुभदीप दास चौधरी.
7: October 24th and 25th, Hammerhold Upper Elementary School, East Brunswick, New Jersey. Register today at maitriusa.org.
8: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
9: They sell natural diamonds, best quality at the lowest prices.
8: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
10: Tera kya hoga, Kalia?
11: Sardar, maine aapka namak khaya, Sardar.
10: Ab mirchi kha.
12: Radio Mirchi, it's hot.
13: मेरा चैन वैन सब उजड़ा जालिम नजर

કિંમત કોની, વસ્તુની કે પછી વસ્તુ વેચાણના સમયની? કિંમત કોની, માણસની કે માણસના સમયની, માણસની ગરજની? કિંમત કોની? એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. આખા વર્ષ ગુલાબનું ફૂલ 5 રૂપિયામાં વેચાય, 10 રૂપિયામાં વેચાય, મેક્સિમમ 25 રૂપિયામાં વેચાય. એ જ ગુલાબનું ફૂલ વેલેન્ટાઇન્સ વીક આવે એ વખતે કેટલામાં વેચાય? તો કે 50 રૂપિયામાં વેચાય, 100 રૂપિયામાં વેચાય, 250 રૂપિયામાં વેચાય, અને કોઈ જ બાર્ગેનિંગ ના કરે. ખબર બધાને હોય કે આની કિંમત તો 5 કે 10 જ રૂપિયા છે, પણ 250 રૂપિયા ખર્ચવા માટે પણ આપણે તૈયાર રહીએ. કોરોના વખતે યાદ છે ને માસ્કની કિંમત કેટલી? તો કે ઓરિજિનલી માસ્કની કિંમત તમે જો એને કોવિડના પહેલા લેવા જાત તો કદાચ 10 રૂપિયા 20 રૂપિયા એવી હતી. કોરોનાના વખતે એની કિંમત જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારે 600 રૂપિયામાં મેં પોતે માસ્ક ખરીદ્યું હતું. માણસોના સાથે પણ એવું જ હોય છે, ક્યારેય કિંમત માણસની હોતી જ નથી. કિંમત માણસના સ્વભાવની, એના ચરિત્રની, એની ભાવનાઓની હોતી જ નથી, એના ટેલેન્ટની પણ નથી હોતી. કિંમત ખાલી અને ખાલી એના સમયની હોય છે. જેટલો સારો સમય કિંમત એટલી વધારે, જેટલો સારો સમય એ વ્યક્તિની ગરજ એટલી જ વધારે. આ વાત સમજવા જેવી એટલા માટે છે કારણ કે ઘણા બધા લોકોને ઈગો હોય કે જોયું સમાજમાં લોકો આપણને કેટલું પૂછે, જોયું આપણી કેટલી રિસ્પેક્ટ. બહુ ઈગો કરવા જેવો છે નહીં. એનું કારણ શું? તો કે આખા વર્ષ કિંમત મારીને તમારી 5 રૂપિયા જ છે. આ તો સમય સારો છે, વેલેન્ટાઇન્સ વીક જેવું ચાલી રહ્યું છે, એટલા માટે 250 રૂપિયામાં લોકો વિધાઉટ બાર્ગેનિંગ આપણને ખરીદવા માટે ઈચ્છે છે, બીજું કંઈ જ છે નહીં. આજના દિવસે તમને આ વાત સમજાય એવી શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.

0: વાહ ભાઈ, ચોર પણ એડવાન્સ થયા છે હવે. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. એક ઇન્ટરેસ્ટિંગ હોલીવુડ બોલીવુડ ટાઈપ્સ ચોરી કરવામાં આવી છે સાણંદમાં. સાણંદમાં એક મંદિર છે અને મંદિરમાં ચોરી કરવાનું પ્લાનિંગ હતું. 5 જણા હતા અને એ લોકોએ પ્લાનિંગ કેવી રીતે કર્યું? ગૂગલ મેપ્સની મદદ લઈને, ઇન્સ્ટાગ્રામના વિડીયોઝથી એ લોકો ઇન્સ્પાયર્ડ હતા, બોલીવુડની મૂવીઝથી એ લોકો ઇન્સ્પાયર્ડ હતા. એટલે ગૂગલ મેપ્સ ઉપર સૌથી પહેલા તો મંદિરનો જે નકશો છે એ કાઢવામાં આવ્યો. પ્રોપરલી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એ નક્કી કરવામાં આવી અને એની સાથે બોલીવુડની કોઈ મૂવીના જેમ એ પણ કોઓર્ડિનેટ કરવામાં આવ્યું કે કોણ કેટલા વાગે ક્યાં ઘૂસશે, કોણ ક્યાંથી એક્ઝિટ કરશે, આપણે છૂટા પડીને સામાન લઈને એક્ઝેક્ટલી ક્યાં મળીશું, પછી એનું શું કરીશું. પણ આ લોકો પકડાયા કેવી રીતે? વધારે લાલચના કારણે. વન ઓફ ધ ગેંગ મેમ્બર્સ, હી વોઝ કોટ સ્ટીલિંગ અ ટાયર. આ ચોરી તો કરી જ લીધી, પણ એના પછી એક બીજી ચોરી કરતો હતો એ ભાઈબંધ એક ટાયરની, અને એ વખતે પકડાયો અને ત્યારે એના ફોનમાં બધા જ એવિડન્સીસ મળી ગયા જેના કારણે આ પકડાયો. છેલ્લા કેટલાય સમયમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, મૂવીઝને જોઈને ચોરી કરવાનો જે ટ્રેન્ડ છે એ ખાસો એવો દેખાઈ રહ્યો છે. જો કે આ ટ્રેન્ડ કોઈ નવો નથી. આઈ સ્ટીલ રિમેમ્બર કે જ્યારે ધૂમ ફિલ્મ રિલીઝ થઈ હતી જ્હોન અબ્રાહમવાળી, એ વખતે પુણેમાં એક ગેંગ પકડાઈ હતી કે જે સેમ એઝ ઇટ ઇઝ આવી જ બાઇક્સ લઈને ચોરી કરતા હતા. અને એ લોકોને એવું લાગ્યું હતું કે આપણું જીવન પણ જ્હોન અબ્રાહમ જેવું મસ્ત મજાનું જશે, આપણે આપણા જીવનમાં પણ થ્રીલ હશે. પણ પછી એન્ડ એવી જ રીતે થયું કે જેવી રીતે જ્હોન અબ્રાહમનું મૂવીમાં થાય છે. You are listening to Mirchi. It's hot. Good morning. Mirchi. Iskabana, puskabana, sakabana. Rabbala. Murga, murga. Naveed wala murga.
1: Mirchi, murga. हेलो, मैं कौन से विकास बात कर रहा हूँ, आपकी क्या सहायता कर सकता हूँ?
2: विकास, हाय विकास, कैसे हैं आप?
1: एकदम बढ़िया सर.
2: अच्छा विकास, मैं आपको ये बताना चाह रहा था, मैंने अपना प्रोफाइल तो आपकी वेबसाइट पे डाल ही दिया था. मैंने कस्टमर केयर आपके कॉम पे इसलिए फोन किया, आप थोड़ा सा इंटरेस्ट ज्यादा लीजिएगा, क्योंकि अगर कोई प्रीमियम सर्विस है आप वो भी दे दीजिए, क्योंकि मैं इस वक्त ना बिल्कुल सीरियस हूँ शादी के लिए.
1: जी सर, सर आपकी बिल्कुल पूरी सहायता होगी. सर आप एक बार बता सकते हैं कि आप किस तरह की लड़की?
2: देखिए, जनरली होता तो यह है कि लड़की सुंदर होनी चाहिए, सुशील होनी चाहिए, पढ़ी लिखी होनी चाहिए, आजाद ख्याल की होनी चाहिए. लेकिन मेरा मानना यह है कि देखिए लड़की की जहां तक बात है ना, मैं ही चाहता हूँ, बड़ा थोड़ा सा अजीब है कि बहुत बहुत बोले ना लड़की, मतलब ज्यादा ना बोले लड़की, मतलब खामोशी. मुझे पर्सनली पता है क्या लगता है, ज्यादा जब बोलते हैं ना आदमी तो ऐसा लगता है यार वही अपनी सुनाई जा रहा है, दूसरे की सुन नहीं रहा. हालांकि आपके लिए मुश्किल हो सकता है कि भाई ऐसी लड़की कहां देखें जो कम बोलती हो, और फर्स्ट मुलाकात में तो अंदाजा भी नहीं होगा. वैसे तो बहुत सारी चीजें हैं, लेकिन ये एक बड़ी ख्वाहिश है मेरी, तो आप इस बात का बहुत ध्यान देना.
1: कम बोलने वाली
2: हमारी फैमिली में भी ये है कि जैसे पापा है वो भी बहुत कम बोलते हैं, मम्मी है बहुत कम बोलती है, इन्होंने भी ये कहा. देखिए, छोटी बात पे इतना असर डाल दो कि वो दूर तक जाए, बजाय इसके कि आप बोले जा रहे बोले जा रहे बोले जा रहे बोले जा रहे, असर किसी बात का हो नहीं रहा. मैं कॉम्प्रोमाइज कर लूंगा शक्ल से, शक्ल भगवान की बताई भी होती है, ऐसी कोई शक्ल में बात नहीं होती, हमारी भी कोई ऐसी अच्छी नहीं है. और बाकी मैं सैलरी का, जितनी मेहनत करो इतनी सैलरी मिल जाती है. लेकिन ये आप थोड़े से देख लीजिए कि थोड़ा सा कम बोलती हुई लड़की हो. इसमें मैं बोल भी इसलिए आपको बता रहा हूँ, देखिए अब मुझे बड़ा अजीब लगता है यार आदमी पैपे पैपे पैपे पैपे बोले जा रहा बोले जा रहा बोले जा रहा, दूसरों को मौका दे नहीं रहा, कभी कभी उसको अंदाजा नहीं. तो मैं आपसे ये कहना चाह रहा हूं कि आप अगर लड़की देखें ना, तो फर्स्ट प्रायोरिटी मेरी ये होगी कि आप उससे बात करके, आप बात करके फोन पे अंदाजा हो सकता है ना, कई लोगों से जैसे फोन पे बात करते हैं तो अंदाजा हो जाता है कितना बोल रहा है कितना नहीं बोल रहा, तो उससे अंदाजा. तो हाँ, आप फिर देखिए मैं आपको बताता हूं, बोलने से यह भी होता है एनर्जी कितनी निकल रही है आदमी की. अब आप अपनी एनर्जी बोल में निकालो, कहीं और पर निकालो, किसी दूसरे काम में निकालो, देश की प्रगति पर निकालो, बच्चों को पढ़ाई में निकालो. आप बोल बोल बोल बोल के दिमाग फाड़ रहे हो आप दूसरे का. तो आप जितनी जल्दी हो सकता है आप एक काम करिए, दो चार लड़के देखिए. क्या हुआ सर? ओके.
3: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: It's 2 a.m. Her fever is climbing and our pediatrician's office is closed till Monday. What do we do?
7: Don't worry. I'm contacting 7 Days Pediatrics. They will answer the call and guide us now. We will be able to see them in the morning.
6: Wait, they can see us on Sunday?
7: We are open 7 days a week, including Sunday. The office is open in the evenings and on weekends, offering same-day sick care. We have been servicing Edison and surrounding areas for the last 25 years. Stop waiting. Start booking online at 7dayspediatrics.com. Visit 7dayspediatrics.com or call 732-548-3210.
8: इस बार दशहरा होगी धमाकेदार।
9: वो तो होगी ही और ताम झाम भी होगी दुगना।
10: Yes, only at Indo American Festival INC 28th Dasara Festival on Saturday 10th October at Lake Papayani Park, Edison, New Jersey, 1 p.m. to 8 p.m.
11: Join us for marvelous Ram Leela, spectacular Ravan Dahan, cultural programs, Meena Bazaar and more.
12: For details, call 732-444-8381 or visit dasara.com.
13: Sona kharidne ke soch rahe hain? RK Jewels chaliye. Isse pehle ke price badh jaye, Gold Bars kharide wholesale price pe only at RK Jewels. RK Jewels, best quality, best price.
14: The mortgage industry has changed over the years, par hamari honest advice aaj bhi wahi hai.
15: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
16: Buying a home, our rate saver will beat your locked rate.
15: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding, service jis par sab kare bharosa.
17: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
18: They sell natural diamonds, best quality at the lowest prices.
17: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે આજથી શ્રાવણ મહિનો કરવો કે પછી ના કરવો, કારણ કે બે તારીખ છે, એક આજની અને એક 15 દિવસ પછીની, એટલે કે 13th ઓગસ્ટની. ઘણા લોકો આજના દિવસથી ફોલો કરે છે, ઘણા લોકો 15 દિવસ પછી ફોલો કરવાની શરૂઆત કરશે. મારો સિલી સવાલ એમ હતો કે કેમ આવું કે ઘણા પ્રસંગ એવા છે, ઘણા ફેસ્ટિવલ્સ એવા છે ભારતમાં કે જેમાં અમુકમાં 15 દિવસ આમ તેમ ચાલે અને અમુકની તારીખ, અમુકની તિથિ એ ફિક્સ્ડ, જેમ કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ, એ જરાય આમ તેમ ના થાય, એ તો જે તારીખે આપણે સેલિબ્રેટ કરવાનું છે ત્યારે જ થાય. વોટ ઇઝ ધ રીઝન? મારી સાથે હમણાં ફોનલાઈન પર ડોક્ટર હાર્દિક ભટ્ટ છે, સાંભળો.
2: તિથિ તો ફિક્સ જ છે, પણ આપણે ગુજરાતમાં અમાસથી અમાસ મહિનો ગણીએ છે, અને રાજસ્થાન, એમપી કે બીજા બધા સ્ટેટમાં પૂનમ થી પૂનમ મહિનો ચેન્જ કરે છે.
1: બરાબર છે,
2: એટલે એમને 15 દિવસ રહેલા થઈ જાય, પૂનમ ચેન્જ થઈ જાય, અમાસ ચેન્જ થઈ જાય, એટલે આનો ફેરક આવે છે.
1: બિલકુલ સાચી વાત. પણ મારો સવાલ એમ છે કે હવે આ દિવાળીમાં કેમ આવું નથી થતું, જન્માષ્ટમીમાં કેમ આવું નથી થતું?
2: એની તિથિ ફિક્સ છે કે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી, હવે સુદમાં એ તો વદમાં જ આવવાની છે, એની ડેટ તો ફિક્સ જ છે.
1: બરાબર જવાબ છે.
2: કારતક, અરે આસો વદ અમાસના દિવસે જ દિવાળી મનાવવાની છે.
1: બરાબર છે, પણ આનો જે પરફેક્ટ આન્સર છે ને, એને લેવા દેવા છે શુક્લ પક્ષ થી અને કૃષ્ણ પક્ષ થી. એ પરફેક્ટ જવાબ શું છે? તમે 10 માર્ક માંથી છે ને, હું તમને 7 માર્ક આપી શકું. ના ના, તમારો જવાબ એમ તો સાચો જ છે, પણ મારે લોકોને આજના દિવસે સમજાવવું ડેફિનેટલી છે કે આવું શું કામ થાય છે.
2: હા, એ છે ને, આપણી જે આપણું જે વાતાવરણ છે ઇન્ડિયાનું, એટલે હું એકચ્યુઅલી આયુર્વેદ ડોક્ટર છું, તો
1: અરે વાહ, બહુ સરસ.
2: વિશ કાલ પ્રમાણે આપણે લોકો સીઝન અને મંથ ને એ પ્રમાણે થોડાક ચેન્જ કરતા હોઈએ છે, એટલે ગુજરાતનું જે વાતાવરણ છે એ પ્રમાણે આ પહેલેથી પ્રથા ચાલી કે ભાઈ તમારે આ રીતે મહિના સેટ કરવા, પૂનમ થી પૂનમ ગણો તો તમારે બધા તહેવારો ને બધું સેમ આવશે. તિથિ તો સેમ જ રહેવાની છે, પણ એ લોકો પૂનમ થી પૂનમ મહિનો ગણે કે આપણે અમાસ થી અમાસ ગણીએ એવી રીતનું.
1: કરેક્ટ. યાર, તમે આયુર્વેદિક ડોક્ટર છો તો એક હજુ સવાલ પૂછી જ લઉં.
2: બોલો.
1: છેલ્લા લગભગ 15 દિવસ થી ખાંસી નથી જઈ રહી યાર, મને શું કરું? બોલો.
2: સીધો પેલા દી ચૂર્ણ મધ સાથે ચાટો અને જેથી મધ ઘનવટી અથવા ખદીરાદી વટી ચૂસવાની.
1: સરસ. આરજે હોવાનો ફાયદો જે છે, જો રેડિયો ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટ મેં પ્રિસ્ક્રિપ્શન લઈ લીધું તમારી પાસેથી. બોલો, તમને એક્યુરેટ જવાબ આવડે છે, કાં તો તમારી પાસે બીજું કોઈ બેટર એક્સપ્લેનેશન છે, લખીને મોકલો. મારો વોટ્સએપ નંબર સેવ કરવાનું ભૂલી જાઓ છો ને, એમાં જવાબ અપાતો નથી તમારાથી. વોટ્સએપ નંબર છે, લઈ લો, પેન લઈ લો. ચલો, પહેલા લઈ લીધી, મોબાઈલ લઈ લીધો નોટ કરવા માટે. 8422983983, રિપીટ કરી દઉં, 8422983983. ગુડ મોર્નિંગ.

0: Mirchi. Buscabana, buscabana, sacabana. Rambala. Burga, burga. La vieja la burga. Mirchi, burga.
1: हेलो
2: दे देना यार मेरे पैसे 10,000 रुपए तूने बहुत
3: अरे यार ऐसे कैसे दे दूं मैं अरे तो मैंने
1: हेलो हेलो भाई साहब
3: आप एक सेकंड होल्ड करो ना मैं आपसे बात करूंगा कितने कह रहा है
2: 5 दे दे भाई
3: 5 पक्की बात है 5 लौट आएगा
2: मैं 5 लौटाऊंगा
3: भाई साहब इसने क्या कही है अभी
1: 5,000 लौटाऊंगा
3: 5,000 लौटाऊंगा ठीक है पक्की बात है ये
2: पक्की बात है पक्की बात है
3: देखो मुझसे गोली मत दियो फोन मत कर पहले बता रहा हूं
2: नहीं नहीं करूंगा
1: अरे मुझे क्या फोन किया ये
3: अरे मैं आपको बता रहा हूं एक सेकंड रुको देख 5,000 पूरे दे रहा हूं मैं कब तक दे देगा
2: 20 दिन बाद ले लियो चल पैसे
3: भाई साहब कितने दिन कह रहा है ये
1: 20 दिन बोल रहा
3: है 20 दिन कह रहा है ना तू
2: पक्का 20 दिन बाद
3: 20 दिन कह रहा है
1: अरे तो मैं क्या करूं
3: भाई साहब जरूरी तो आपसे बात करनी है ये तो बीच में आ गया एक सेकंड होल्ड करो ये ले ये 10 के हैं 500 गिन ले एक बार गिन
2: ठीक है पूरे 10 नोट दिए
3: भाई साहब कितने नोट दिए इसे
1: 10
3: नोट दिए फोन मत नहीं करेगा तू
2: फोन मत नहीं करूंगा
3: पक्की बात है
2: ना पक्का वापस ले
3: फोन मत करियो
2: यार नियत थोड़ी खराब है मेरी
3: तो तू कर भी नहीं सकता सुन ले क्योंकि ये जो भाई साहब है ये गवाह है
2: हाँ तो वो तो है ही
3: भाई साहब आप गवाह हो ना आप गवाह हो
2: मेरी नियत में
1: कोई गवाह
3: नहीं नहीं बात सुनो अगर तूने पैसे ना दिए ये भाई से ले लूंगा मैं जो फोन पे ये गवाह है
1: खुद कह रहे हैं हेलो
3: हाँ फोन बंद कर दिया उसने पैसे निकालो अब तुम
1: अरे मैं क्यों निकालू जान ना अच्छा, पहचान पैसे तुम मेरे से मांग रहे हो
3: तुमने कहा नहीं किया
1: अरे तुम
3: भाई साहब गवाह बने हो गवाह तुमने खुद कहा 10 नोट दिए
1: खा के थोड़ी दिए
3: ओ हेलो 5,000 पूरे निकलवा लूंगा बता रहा हूँ मैं
1: अरे मैं कहाँ से निकालू तूने मेरे को पैसे
3: अरे तो जबरदस्ती मत करियो गवाह क्यों बना था तूने कहा 10 नोट दिए
1: हाँ तो मैंने तो बताया था तुम मेरे सामने गिनती कर रहे हो मैं तो बताऊंगा ना
3: उसका तो फोन बन जा रहा तू देगा बता रहा हूँ
1: हेलो
2: अरे भैया
1: कौन
2: अरे वो पैसे लिए थे मैंने उससे अरे वो पैसे मांगे ना देना मत तुम उसको बिल्कुल भी
1: पैसे मैं क्यों दूंगा तुम दोगे तुमने लिए
2: नहीं नहीं गवाह तो आप है ना देने तो आपके बनते हैं वैसे तो
1: मैं दूंगा भी नहीं मेरा कोई मतलब नहीं बनता देने का
2: यार सारी बात ठीक है पर गवाह क्यों बने बीच में आप
1: पागल वागल हो क्या हेलो
3: पैसे तू देगा ये बता रहा हूँ मैं तू गवाह बना था
1: अबे जो उसने फोन ऑन कर लिया उससे बात करना है यार तुम मेरे को क्यों बार बार फोन कर रहे हैं मैंने तेरे थोड़ी पैसे लिए तेरे
0: मिर्ची मुर्गा नवेद के साथ ओनली ऑन मिर्ची इट्स हॉट
4: गुड मॉर्निंग સાંભળી રહ્યા છો મિર્ચી હું છું કૃતાર્થ હવે જે મારો સિલી સવાલ હતો એમાં ઘણા બધા લોકો ગૂંચવાયા છે ઘણા બધા લોકોએ જવાબ આપવા માટે સામેથી વોલેન્ટિયર કર્યું છે કે ના ના અમને આવડે છે હમણાં મારી સાથે ફોન લાઈન પર ડોક્ટર હાર્દિક છે એકચ્યુઅલી જે લોકોએ સિલી સવાલ નથી સાંભળ્યો એમના માટે હું રિપીટ કરી દઉં સવાલ જરા કેમ હતો કે ઘણા ફેસ્ટિવલ્સ એવા આવે છે કે જેમાં તારીખમાં કોન્ફ્લિક્ટ હોય કે આજે નહીં ને 15 દિવસે ચાલુ થશે શ્રાવણ મહિનો પણ ઘણા ફેસ્ટિવલ્સ એવા હોય જેમ કે દિવાળી જન્માષ્ટમી કે જેની તારીખ જેની તિથિ એ ફિક્સ્ડ હોય એવું શું કામ એના પાછળનું લોજિક શું છે
5: હેલો
4: ડોક્ટર સાહેબ ગુડ મોર્નિંગ
5: હા કેમ છો
4: એકદમ મજામાં વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર આર યુ
5: આઈ એમ ગાયનેકોલોજિસ્ટ
4: અરે વાહ સરસ બોલો તો પછી શું છે જવાબ એક્યુરેટ જવાબ શું છે
5: આપણે જે પ્રશ્ન પૂછ્યો ને કે જે તહેવારોનો ડિફરન્સ કેમ હોય છે તો એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણે ત્યાં વિક્રમ સંવત ઉજવાય છે વિક્રમ સંવત પ્રમાણે મહિના ચાલે છે આપણા દેશમાં બે સંવત છે જે હિન્દુ કેલેન્ડર એક તક સંવત અને એક વિક્રમ સંવત હવે જે ઉત્તરના રાજ્યો જે છે બધા જે હિન્દી ભાષી રાજ્યો છે એમાં શક સંવત ઉજવાય છે શક સંવત પ્રમાણે માને છે એ લોકો આપણે જે છે વિક્રમ સંવત પ્રમાણે માનીએ
4: છીએ
5: વિક્રમ સંવતમાં હંમેશા શું કહેવાય કે અમાસ પછી નવો મહિનો બદલાય અને શક સંવતમાં પૂનમ પછી નવો મહિનો બદલાય
4: બરાબર છે
5: એટલે ધારો કે જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીની તિથિ એ જ રહે ધારો કે દિવાળી છે બરાબર આપણે દિવાળી સમજીએ તો દિવાળી આસો વદ અમાસે થાય
4: બરાબર
5: પણ પછી આપણે ધારો કે આસો વદ અમાસ પછી આપણે કારતક મહિનો શરૂ થઈ જાય
4: બરાબર છે
5: બરાબર પણ ત્યાં એવું ના થાય ત્યાં જે હોય બરાબર એ જે છે એ કારતક મહિનો પહેલેથી જ હોય અને પહેલેથી થઈને એ શું કહેવાય કે કન્ટિન્યુ રહે
4: બરાબર હું તમારું આ આખું એક્સપ્લેનેશન સમજી ગયો હવે મારો ફોલોઅપ સવાલ સાંભળો
5: બરાબર
4: આ બધી જ તમારી વાત બરાબર
5: બરાબર છે
4: જો દિવાળીની તારીખો દર વર્ષે બદલાય બરાબર નવરાત્રીની તારીખ દર વર્ષે બદલાય શ્રાવણ મહિનાની તારીખો દર વર્ષે બદલાય ગ્રેગોરિયન કેલેન્ડરની વાત કરી રહ્યો છું પણ આ 14th of January આ ઉત્તરાયણની તારીખ કેમ સેમ એવી જ રહેશે? કારણ કે એમાં તો આપણે આપણા હિન્દુ હિન્દુ ફેસ્ટિવલ છે, બરાબર? તો હિન્દુ કેલેન્ડર ફોલો કરવું જોઈએ ને, તો એમાં કેમ 14th of January જ રહેશે દર વર્ષે?
5: હા, એ આપણે 14th of January ઉજવીએ છીએ, ઉત્તરાયણ આપણે ઉજવીએ છીએ, પણ જે ઉત્તરમાં સૂર્ય છે, આઈ મીન જે ત્યારે એક છે નક્ષત્રમાં સૂર્ય પ્રવેશે છે, એ કન્ફર્મ એ જ તારીખ નથી હોતી. એ તારીખમાં તિથિમાં ફેર હોય છે, પણ જાન્યુઆરીમાં જ શું કહેવાય કે જે શિયાળો હોય, શિયાળામાં દિવસ નાનો હોય, રાત મોટી હોય, અને જે મકર વ્રત પરથી સૂર્ય જે ધીમે ધીમે વિષુવવૃત થઈને કર્કવૃત તરફ આવે, એ જે પ્રયાણ થાય છે એ જ અરસામાં 15-20 દિવસમાં શરૂ થાય છે.
4: બરાબર છે.
5: 14th January ઉજવીએ.
4: હા, તમે ગાયનેકોલોજિસ્ટ છો ને? બોલો, છે તમારી પાસે કોઈ સરસ મજાનું એક્સપ્લેનેશન? લખીને મોકલો. મારો વોટ્સએપ નંબર છે 8422-983-983. ગુડ મોર્નિંગ.
0: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
6: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
7: वही पुराना भरोसा एक नए वादे के साथ. जेसन एंड समीर आर बैक एट SD कैपिटल फंडिंग. बीट योर लॉक्ड रेट विद आवर रेट सेवर टुडे.
8: सोना खरीदने के सोच रहे हैं? RK ज्वेल्स चलिए, इससे पहले के प्राइस बढ़ जाए, गोल्ड बार्स खरीदे होलसेल प्राइस पे, ओनली एट RK ज्वेल्स. RK ज्वेल्स, बेस्ट क्वालिटी, बेस्ट प्राइस.
9: वाओ, यही तो है मेरा ड्रीम लहंगा.
10: हर प्यारी ब्राइड का ये सपना पूरा करें मिस इंडिया ब्राइडल स्टोर.
9: एक्सप्लोर आवर स्टनिंग ब्राइडल लहंगास और एक्सक्लूसिव रिसेप्शन वेयर,
10: प्लस ग्रूम्स के लिए रॉयल शेरवानीज.
9: मिस इंडिया आज ही विजिट करें 79 Middlesex Avenue, इजलिन.
11: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
12: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइंस की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इजलिन, न्यू जर्सी.
13: लिस्नर है मैं, बैक टू बैक गाना सुनेगा, बैक टू बैक गाना सुनेगा.
0: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot. Yes.

0: પહેલી વખત મને કોઈ એવો પહેલી વખત મને કોઈ એવો મેસેજ કર્યો છે કે સિલી સવાલ જ ખોટો છે તારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જો તમે નથી સાંભળ્યો સિલી સવાલ તો હું તમારા માટે રિપીટ કરી દઉં કે શ્રાવણ મહિનાની તારીખોને લઈને થોડો કોન્ફ્લિક્ટ રહેતો હોય કે આજે કાલે ચાલુ થાય છે, કાલે ચાલુ થાય છે. નોર્થ ઇન્ડિયામાં અલગ તારીખોમાં ચાલુ થાય, ગુજરાતમાં અલગ તારીખમાં ચાલુ થાય. ઘણા સ્ટેટ્સ એવા છે કે જે આજની તારીખથી શ્રાવણ મહિનાની શરૂઆત ગણે છે અને ઘણા સ્ટેટ્સ એવા છે કે જે 13th of August ગણવાના છે. તો મેં સવાલ પૂછ્યો હતો કે એવું કેમ, અમુક ફેસ્ટિવલ્સની તારીખો ફિક્સ્ડ અને અમુક ફેસ્ટિવલ્સ જે હોય છે એમાં આમતેમ થતું હોય. મારી સાથે હમણાં ફોન લાઈન ઉપર ડોક્ટર ચિંતન સોલંકી છે. સાંભળો મારી ને એમની રો વાતચીત.
1: હેલો
0: ડોક્ટર સાહેબ, નમસ્કાર.
1: નમસ્કાર.
0: રેડિયો મિર્ચી માંથી આરજે કૃતાર્થ વાત કરું છું.
1: બોલો.
0: મારો સવાલ એ ખોટો હતો ને પેલા બંને જે પ્રીવિયસ ડોક્ટર્સ હતા એ ખોટા હતા, તો સાચું શું છે?
1: એ લોકો ખોટા નહોતા, એમનું એક્સપ્લેનેશન સાચું હતું.
0: હા,
1: પણ તમે જે કમ્પેર કરો છો જે ગુજરાતી તહેવારો જે તિથિ, તો એ ચંદ્ર રાશિ પ્રમાણે જે તિથિ છે એ જ તિથિ છે.
0: બરાબર.
1: અને પેલું ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે સૂર્યનું જયારે ઉત્તર દિશામાં ભ્રમણ થાય છે ને પર્ટિક્યુલર 365 દિવસની જે સાયકલ છે એનો એક ફેઝ છે, એ પ્રમાણે અક્ષાંશ રેખાંશનું જે પરિવર્તન થતું હોય કે પૃથ્વી એટલી નમે અને એની ધરી પર ત્યાં આવતી હોય તો એનું ફિક્સેશન છે.
0: બરાબર. એક મિનિટ આપણે નાનકડો પોઝ લઈએ. તમે છે ને મને એવી રીતે સમજાવો જેમ કે હું 6 વર્ષનું બાળક છું.
1: ઓકે,
0: બરાબર. તો જ મને એવું લાગે છે કે મને ખબર પડશે, નહીં તો હું ખોટા સવાલો પૂછતો જ રહીશ. તો ઓકે, નાવ આઈ એમ 6 યર ઓલ્ડ, હવે મને સમજાવો.
1: ફાઇન. સો આપણે બે તહેવારની વાત કરીએ છે. અમુક એવા તહેવારો કે જે તિથિ પ્રમાણે આવે છે પણ તારીખ એની બદલાઈ જાય છે.
0: બરાબર.
1: હવે તિથિ અને તારીખ એ બંને અલગ અલગ રચનાઓ છે. જે તિથિ છે જે આપણે ગુજરાતી કેલેન્ડર ગણીએ છીએ કારતક થી આસો સુધીનું, એ પ્રમાણે ચાલે છે.
0: ઓકે.
1: અને જે અંગ્રેજી કેલેન્ડર છે જેને આપણે ઈસવીસન લખીએ છીએ 2026, એ છે એ સૂર્યની એકચ્યુઅલી પૃથ્વીની જે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ જનરલી થાય છે. અમુક કલાકો વધારે હોય છે, એટલે દર 4 વર્ષે જે લીપ યર આવે એટલે એમાં એ 6-6 કલાક ભેગા થઈને એક દિવસ ઉમેરાઈ જાય.
0: બરાબર.
1: એટલે 366 દિવસનું હોય, એટલે એક્ઝેક્ટ 24 કલાક નથી, 24 કલાક પ્લસ સમથિંગ છે.
0: બરાબર.
1: એટલે એ આખું એક વેરિએશન આવે લીપ યર. પણ જે ઉત્તરાયણનો તહેવાર છે, એ ઉત્તરાયણનો તહેવાર એ સૂર્યનું ઉત્તરાયણ, ઉત્તર દિશામાં સૂર્યનું ભ્રમણ, મકર સંક્રાંતિ એટલે જે મકર રાશિ છે એમાં સૂર્યનું એ સૂર્ય રાશિ પ્રમાણે ભ્રમણ, એટલે એ તારીખ પ્રમાણે છે જે આપણે કેલેન્ડર ઈસવીસન છે એને ફોલો કરીએ છે, એટલે 14 તારીખ ફિક્સ રહેવાની.
0: બરાબર.
1: પણ જે ગુજરાતી તહેવારો છે એનું જે કેલેન્ડર છે ટેકનિકલી એ 30-31 દિવસનું જેમ ઈસવીસનનું છે એવું કેલેન્ડર નથી. એ જે ગુજરાતી કેલેન્ડર છે એ ટેકનિકલી 28 કે 29 દિવસનું હોય છે, એટલે એમાં પણ દર 3 વર્ષે આખો એક મહિનો જે ઓછો થઈ જાય, એટલે આપણે અધિક મહિનો નાખીને વધારાનો એક મહિનો પાછો પૂરો કરીએ છે.
0: અચ્છા.
1: એટલે 30 દિવસ સરવાળે પૂરા થાય છે. ચંદ્ર રાશિ પણ 28 દિવસ જ હોય છે એકચ્યુઅલી, જે એકમ થી આપણે 15 સુધીનું ગણીએ પૂનમ ને અમાસ વાળું, એ પણ પૂરું 30 દિવસનું ક્યારે હોતું નથી, નહીતર અધિક મહિનાની જરૂર જ ના હોત.
0: બરાબર.
1: સામે 365 અને પેલા જોવા જાઓ તો રફલી 355 ની આસપાસ પતતું હોય કે 350 ની આસપાસ પતતું હોય, તો એ તારીખો ક્યારે તિથિ પ્રમાણે મેચ થવાની જ નથી. અમુક એવા સંજોગો આવશે અમુક વર્ષે કે જ્યારે તમારી તારીખ અને તિથિ એક જ હોય, મને બહુ યાદ નથી, પણ તમારો જન્મ દિવસ અને તમારી જન્મ તિથિ અમુક પર્ટિક્યુલર વર્ષે, એ કદાચ 13 વર્ષ કેવું કંઈક છે મને અત્યારે યાદ નથી આવતું, પણ એ ત્યારે ફિક્સ થાય છે કે તમારી તિથિ અને તારીખ એક જ દિવસે આવે.
0: ઓકે.
1: એટલે એ જે ચક્ર ફરતું હોય છે એ પ્રમાણે, એટલે 15 ઓગસ્ટ છે, 26 જાન્યુઆરી છે, એ બધા તહેવારો આપણે તારીખ પ્રમાણે ઉજવીએ છે. જ્યારે તિથિ છે એ તારીખ પ્રમાણે જ છે, પણ એ ચંદ્ર રાશિની તારીખ પ્રમાણે છે, આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે છે, એટલે બંનેની સરખામણી શક્ય નથી. તમે એક વસ્તુ સેન્ટીમીટરમાં માપો અને બીજી ઇંચમાં માપો,
0: જે
1: સેન્ટીમીટર ને ઇંચ અલગ અલગ જ આવશે, કારણ કે બંનેના જે બંને વચ્ચેનું અંતર છે 1 સેન્ટીમીટર અને 1 ઇંચ વચ્ચેનું એ અલગ અલગ છે.
0: સુપર્બ. એક મિનિટ, હું તમારા માટે 3 તાળીનું સન્માન આપી રહ્યો છું. 1, 2 અને 3 કેવું પડે? હું કોઈ એમ પ્રોફેસરના ક્લાસમાં બેઠો હું, મને વ્યવસ્થિત રીતે કોઈએ સમજાવ્યું અને મને એવું લાગ્યું. આઈ એમ રિયલી લકી ટુ ગેટ લિસનર્સ લાઈક યુ યાર. મારો વોટ્સએપ નંબર સેવ કરી લો, 8422983983. તમારી પાસે કોઈ ઓપિનિયન હોય, કોઈ એક્સપ્લેનેશન હોય તો મને મોકલતા રહેજો, હું સામેથી તમને ફોન કરીશ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
2: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: નવરાત એકજ સ્પિરિટ.
5: ગાયત્રી ચેતના સેન્ટર કમ્યુનિટી ને સાથી લાવી રહ્યા છે પિસ્કાટવે માં.
4: રમો ગરબા ડેલી 11-19 ઓક્ટોબર સાંજે 7 કલાક થી.
5: તારીખ 18મી ના રોજ 8મ યજ્ઞ, 19મી એ 9મ યજ્ઞ અને 25મી એ શરદ પૂર્ણિમા ગરબા ને મિસ ના કરતા તો ફેમિલી સાથે જોડાઓ અને અનુભવ ડિવિનિટી. વિઝિટ gayatricenter.org ટુડે.
6: दुर्गा पूजा का सेलिब्रेशन हो और कोलकाता का फ्लेवर ना हो, ऐसा कैसे?
7: मैत्री ब्रिंग्स यू थक, पूजा, आरती, भोग, सिंदूर खेला, कल्चरल प्रोग्राम्स एंड अ डिलिशियस डिनर, प्लस लाइव म्यूजिक बाय महालक्ष्मी अय्यर, अंकिता भट्टाचार्य एंड शुभदीप दास चौधरी.
8: October 24th and 25th, Hammerhold Upper Elementary School, East Brunswick, New Jersey. Register today at maitriusa.org.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કયા પ્રકારની જોબ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નહીં લઈ શકે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને બે જ પ્રકારની જોબ એવી લાગે છે કે જે એઆઈ નહીં લઈ શકે ફ્યુચરમાં. દેટ ઇઝ ફર્સ્ટ વન, ફિઝિકલ લેબર. જ્યાં મેન્યુઅલ લેબરની વાત છે ત્યાં મને એવું લાગે છે કે એઆઈ જોબ નહીં લઈ શકે. અને બીજા પ્રકારની જોબ એ છે એ લોકોની જોબ કે જેમને ઓલરેડી એઆઈ આવડે છે, જેમને એઆઈનો ઉપયોગ કરવાનો આવડે છે અને એઆઈ થકી એ વર્ક કેવી રીતે બેટર કરી શકે છે એ ફિલ્ડમાં કાં તો રિસર્ચ કરતા હોય કાં તો એમાં ઓપરેટ કરતા હોય. બાકી બધાની જ જોબ્સ ખતરામાં છે, ઇન્કલુડિંગ આરજીસ. કારણ કે હવે એઆઈ બોલી પણ શકે છે, અવાજ પણ ચેન્જ કરી શકે છે, બધું જ કરી શકે છે. રિસન્ટલી ખબર આવી છે કે એમેઝોને 14,000 એમ્પ્લોઈઝને કાઢી મૂક્યા, કારણ કે એ જનરેટિવ એઆઈના પાછળ ખર્ચો કરી રહ્યા છે. અને ઓબ્વિયસલી એઆઈ ઇઝ ફાસ્ટર ધેન હ્યુમન્સ. બીજી બાજુ એઆઈને સંલગ્ન એક ખબર એ પણ છે કે ચેટ જીપીટી ગો આવનારા એક વર્ષ માટે ઇન્ડિયન યુઝર્સ માટે ફ્રી રહેવાનું છે, સ્ટાર્ટિંગ ફ્રોમ નવેમ્બર 4th. એનો ઉપયોગ કરો અને જરાક શીખો કે હાઉ ટુ ઓપરેટ ઇન ધીસ એઆઈ વર્લ્ડ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.